0: आप छे तो 18 થી 40 વર્ષ એક આવેદન કાલેણ છે તો એમાં આવેદન કરી શકાય ઓર એની યોજના કો લાભ લઈ શકાય. એ કાલેણ છે તો આધાર કાર્ડ અને બેંક કી જો પાસબુક છે ઓ કો હોણું જરૂરી છે. તો હમારા કિસાન ભાઈ બહેન એની યોજના કો લાભ લે, ક્યુંકિ એ યોજના એસી છે કે દેખો આપ જમ ખેતી કરને કર લાયક નહીં રહોગા યા થકી જાઓગા તમ કમ સે કમ આપકા કુછ તો અંશદાન મિલેગા. તો એ કારણે એની યોજના કો હમક લાભ લેવું ચાહીએ. સાથે જ દેખો આપણી ખેતીવાડી કા સાથ સાથમાં આપણા બોસા કિસાન ભાઈ બહેન જો છે ઉ બકરી પાલન ભી કરે, ગાય ઢોર ભી પાલે. તો બકરી પાલન કિસ તરસી કરવું ચાહીએ, કાં કે કિસમ કે જો છે બકરીનો આપણા કેટલો ફાયદો દઈ શકાય ઓર આપણ ઉનકાસી કઈ કઈ ફાયદો લઈ શકાય એ સબ વાત જાણવું ઘણો જરૂરી છે. બકરી પાલન કરના કારણે અગર હમ બકરી પાલન કરાન તો ડૉક્ટર બી પી શુક્લજીના જો કે આપણા પશુ ચિકિત્સા મહાવિદ્યાલય જો મહુમાં છે ઓકા ડીન ભી છે ઓર ઇનકાસી આપણી તુલસાબહેનને વાતચીત કરી તો સુના ઇનકી વાતચીત.
1: કિસાન ભાઈનોની રામ રામ. કિસાન ભાઈનોની આજ હમ વાત કરાંગા ગ્રામીણ ભારતમાં બકરી પાલન એક લાભકારી વ્યવસાય ન એના વિષય પર જાણકારી દેના કલેણ આજ અમારા સાથ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર બી પી શુક્લ, અધિષ્ઠાતા પશુ ચિકિત્સા એવમ પશુપાલન મહાવિદ્યાલય મહુસી. તો ડૉક્ટર સાહેબ આપકો કાર્યક્રમમાં સ્વાગત છે. રામ રામ.
2: રામ રામ સભી કિસાન ભાઈઓ કો મેરા રામ રામ.
1: ડોક્ટર સાહેબ જસો કે હમારી આજ કો વિષય છે વાતચીત કો કે બકરી પાલન, તો કિસ પ્રકાર થી હમારા કિસાન ભાઈ બકરી પાલન કરીને લાભ કમાઈ શકે ને એકાલેણ સબસે પહેલો પ્રશ્ન હમારો ઈ છે કે એકાલેણ નસ્લ નો કો ચયન હમ કસો કરા.
2: હા, યે આપને બહોત અચ્છા પ્રશ્ન કિયા. મેં એ બતાના ચાહુંગા કે ગ્રામીણ ભારત મેં બકરી પાલન કો છોટે ઓર સીમાંત કિસાનો કે લિયે એક ટિકાઉ ઓર લાભદાયક ઉદ્યમ કે રૂપ મેં પહેચાના જાતા હૈ. સભી ને સુના હોગા કે ગાંધીજી ભી બોલતે થે કે બકરી ગરીબ આદમી કી ગાય બોલા જાતા
1: થા, ગરીબ કી ગાય,
2: ગરીબ કી ગાય બોલા જાતા થા. તો બકરી એક એસા વ્યવસાય હૈ જો એક ગરીબ આદમી ગરીબી કી રેખા કે નીચે કા આદમી ભી બહોત આસાની સે કર સકતા હૈ, ક્યોંકિ બકરી કો મેન્ટેન કરના ઉસકા રખ રખાવ આસાન હોતા હૈ ઓર પશુઓ કી તુલના મેં. અબ જૈસા કે આપને બોલા હૈ કે નસ્લો કા ચયન, અગર કિસી કિસાન ભાઈ કો બકરી પાલન કા વ્યવસાય ચાલુ કરના હૈ તો યે બહોત હી મહત્વપૂર્ણ હૈ કે વો કિસ તરહ કી નસ્લો કો ચાલુ કરે રખે. કિસાનો કો સાવધાની પૂર્વક ઉન નસ્લો કા ચયન કરના ચાહીએ જો ઉનકે કૃષિ લક્ષ્યો તથા દૂધ માંસ યા જો ઉનકે રેસે ફાઇબર હૈ ઉનકે ઉત્પાદન કે અનુરૂપ હો. જૈસે ભારત મેં જો લોકપ્રિય નસ્લે હૈ સબસે જો જ્યાદા ચલતી હૈ એક જમનાપારી હોતી હૈ, હમારે ઇસ એરિયે મેં માલવા રીજન મેં ભી બહોત અચ્છે સે એડજસ્ટ કર લેતી ઓર અચ્છે સે પલ જાતી હૈ. યે ઉચ્ચ દૂધ ઉત્પાદકતા ઓર અનુકૂલનશીલતા કે લિયે જાની જાતી હૈ, મતલબ યે હર જગહ એડજસ્ટ હો જાતી હૈ, વાતાવરણ મેં એડજસ્ટ હો જાતી હૈ ઓર દૂધ ભી અચ્છા દેતી હૈ. ઇસકે અલાવા એક બોઅર હોતી હૈ જો તીવ્ર વૃદ્ધિ દર ઓર ઉચ્ચ સૌ ગુણવત્તા કે કારણ મીટ પ્રોડક્શન મતલબ માંસ કે લિયે જો લોગ પાલતે હૈ ઉનકે લિયે બકરી યે નસ્લ અચ્છી માની જાતી હૈ. ઇસકે અલાવા સિરોહી બારબરી ભી હોતી હૈ જો દોહરે ઉદ્દેશ્ય વાલી હોતી હૈ, મતલબ ઇસસે અપને કો માંસ કી પ્રાપ્તિ ભી હોતી હૈ ઓર ઇનસે અપને કો દૂધ ભી પ્રાપ્ત હોતા હૈ, દોનો કે લિયે આદર્શ હૈ. ઇસકે અલાવા એક બ્રીડ ઓર હૈ જિસકો બોલતે હૈ બ્લેક બેંગાલ. બ્લેક બેંગાલ જો હોતી હૈ ઇસકા જો માટ મીટ હોતા હૈ વો બહોત ઉચ્ચ ગુણવત્તા કા માના જાતા હૈ ઓર ત્વચા કે લિયે બડા મૂલ્યવાન હોતા હૈ ઓર પૂર્વી ભારત મેં તો વ્યાપક રૂપ સે બ્લેક બેંગાલ હી પાલી જાતી હૈ.
1: અચ્છા, યે તો આપને બતાયો કે નસ્લ કાકા કે નસ્લ લેણું ચાહીએ બકરી પાલન કા લેણા. અબ ઇનકા આવાસ કી વ્યવસ્થા મતલબ જહાં પર અપન કા બકરી બાંધનું ઉનકી વ્યવસ્થા કસી કરનું ચાહીએ.
2: હા બિલકુલ, બહોત બહોત જરૂરી ચીજ હૈ કિસાન ભાઈઓ કો જાનના કે અગર આપ એક બકરી ફાર્મ ચાલુ કર રહે હૈ તો બકરીઓ કે અચ્છે સ્વાસ્થ્ય ઓર ઉનસે અચ્છા ઉત્પાદન લેને કે લિયે એક અચ્છા આવાસ તૈયાર કિયા જાના ભી ઉતના હી મહત્વપૂર્ણ હૈ. ખરાબ આવાસ સે બીમારીયાં બઢેંગી, તનાવ જાનવરો કો તનાવ આયેગા ઓર ઉત્પાદકતા મેં કમી આ સકતી હૈ. અગર આપકો આવાસ કે લિયે કુછ ચીજો કા ધ્યાન રખે, વાયુ કા પ્રવાહ બહોત અચ્છા હો, ગરમી કા તનાવ ના હો, શ્વસન સંબંધી બીમારીઓ કો કમ કરને કે લિયે ઉચિત વાયુ પ્રવાહ જરૂર હોના ચાહીએ બકરી ફાર્મ મેં. અગર વાયુ કા પ્રવાહ નહીં હોગા તો બકરીઓ કો યા દૂસરે ભી જાનવરો કો સાંસ સંબંધિત રોગ હો સકતે હૈ. દૂસરા ફર્શ જો હોતી હૈ આવાસ કી ઉસકો સૂખા રખે, અગર ગીલા રહેગા તો ખુર સે સંબંધિત ઇન્ફેક્શન સંક્રમણ હો સકતે હૈ. અગર ઉસકો રોકના હૈ તો ઊંચે લકડી યા કંક્રીટ કે ફર્શ કા ઉપયોગ કરે ઓર જિસ ભી ફર્શ મેં જાનવર રહેતે હૈ ઉસમેં પાણી જમા નહીં હોના ચાહીએ. પર્યાપ્ત સ્થાન હો, ભીડ ભાડ સે બચને કે લિયે પ્રતિ વયસ્ક બકરી કે લિયે 10 થી 12 વર્ગ ફૂટ કી જગહ આવંટિત કરે और बच्चों को, गर्भवती बकरियों को और बीमार जानवरों के बाड़े अलग अलग रखें। बकरियों को प्रतिकूल मौसम की स्थिति, शिकारियों और चोरी से बचाने के लिए भी एक सुरक्षा व्यवस्था भी होनी चाहिए, और साफ सफाई, रख रखाव, खाद और मूत्र आदि को हटाने के लिए आवास को नियमित रूप से साफ करें। संक्रमण और कीटों के संक्रमण के जोखिम को कम करने के लिए समय समय पर कीटाणुनाशकों का अपने बकरी फार्म में उपयोग करें।
1: ये तो आपने बहुत अच्छी जानकारी दी कि अपनी जो बकरी ने अपन लाई रहा तो उनकी व्यवस्था किस प्रकार से करनी चाहिए। अब इनका आहार न पोषण का बारे में किस तरह से अपन का जानकारी रखनी चाहिए?
2: जी हाँ, ये भी उतना ही जरूरी सवाल है, क्योंकि अगर बकरियों का आहार और पोषण अच्छा नहीं होगा तो बकरी से आपको उत्पादकता नहीं मिलेगी, चाहे आप बकरी मांस के लिए रख रहे हैं या दूध के लिए रख रहे हैं। उचित पोषण स्वस्थ और उत्पादक बकरियों की एक आधारशिला है। देखिए, हरा चारा जरूर चाहिए होता है बकरियों को, जिससे कि जैसे जिस ताजा घास, जैसे लूसर्न है, बरसीम है, नेपियर घास है, इनको उनके भोजन में, खाने में जरूर शामिल करें, और ऐसी जगह या तो चरवाएं उनको जहां पे कि ये घास उपलब्ध हो। सूखा चारा फाइबर प्रदान करने और पाचन में सुधार के लिए घास या पुआल भी दे सकते हैं। इसके अलावा तेल की खली, दाल की भूसी ऊर्जा और प्रोटीन की आवश्यकताओं को पूरा करते हैं। विशेष रूप से जो बकरियां गर्भवती होती हैं या जो अपने बच्चों को दूध पिलाती हैं, स्तनपान कराने वाली बकरियों के लिए ज़्यादा ऊर्जा वाली दाल की भूसी और तेल की खली ये आवश्यक रूप से खिलवाएं। खनिज और विटामिन विकास और प्रजनन को प्रभावित करने वाली कमी को रोकने के लिए खनिज मिश्रण, मिनरल मिक्सचर भी बहुत सारे मार्केट में भी मिलते हैं, अपन खुद भी बना सकते हैं, और या नमक को भी चाटने दें तो इससे जो मिनरल्स की कमी पूरी हो जाती है। पाचन में सुधार और बर्बादी को रोकने के लिए दिन भर में भोजन को कई भाग में विभाजित करना हमेशा अच्छा होता है। एक बार में ज़्यादा भोजन ना दें, उसको कई भागों में दें ताकि उसका वेस्टेज ना हो, हम जो भी इनको भोजन दे रहे हैं। हर समय स्वच्छ और ताज़ा पानी उपलब्ध होना चाहिए।
1: जी डॉक्टर साहब, ये तो बहुत अच्छी बात आपने बताई। अब जो भी बकरी हम पाल रहे हैं, बकरी जो फार्म है, उसका हम स्वच्छता आचरण का ही होना चाहिए, किस प्रकार से हम स्वच्छता को ध्यान रखा?
2: स्वच्छता आचरण तो बहुत ज़रूरी चीज़ है। साफ सफाई किसी भी जानवर को रखने के लिए, अगर अपन बकरियां रख रहे हैं तो बीमार ना हो, इसके लिए ज़रूरी है कि हम साफ सफाई रखें। पानी के जो कुंड होते हैं जिनमें पानी पिलाने वाले उपकरण हों, इनको नियमित रूप से साफ करते रहें, पुराने एक ही बर्तन को लगातार यूज़ ना करें। मक्खियों और अन्य कीटों के प्रजनन को रोकने के लिए खाद जो है उसका भी उचित निपटारा करें, और उस जगह पे पड़ी ना रहे वो ये खाद वगैरह, और बीमारियों को फैलने से रोकने के लिए बीमार जानवरों को भी अलग रखना चाहिए। तो ये दो तीन चीज़ें जरूरी हैं कि बर्तन उनके साफ सुथरे रहें, और बीमार बकरियों को अलग रखें, और कीटों का प्रबंधन भी आवश्यक है कि कीट ना फैलें।
1: अच्छा डॉक्टर साहब, ये तो आपने बताया कि बीमारी, जो भी बीमार पशु है उनका दूसरा पशु ने से अलग रखा। अब इनका टीकाकरण किस प्रकार से कराने, किन किन बीमारियों को टीको लगा?